છે આપનું આજના ગુજરાતી કાર્યક્રમમાં. મિત્રો, આજનો રેડિયો કાર્યક્રમ કુલીન રાષ્ટ્રના વૈવરૂમ લોકોની સત્તાની ભૂમિ પર આવેલા SBSના સ્ટુડિયોમાંથી રજૂ થઈ રહ્યો છે. આજનો કાર્યક્રમ શરૂ કરતા અગાઉ અમે આ ભૂમિના પરંપરાગત માલિક અને રખેવાળોનો સ્વીકાર કરીએ છીએ અને આપ સૌ ઓસ્ટ્રેલિયાના જે પ્રદેશમાંથી આ કાર્યક્રમ માણી રહ્યા છો તે ધરતીના માલિક એવા એબોરિજિનલ અને ટોર સ્ટેટ આઇલેન્ડના ગત હયાત અને આવનારા વડીલોને પણ SBS ગુજરાતી સ્વીકારે અને સન્માને છે. આજે એટલે કે 26 જૂન અને શુક્રવારના કાર્યક્રમમાં હું સુષેણ દેસાઈ આપનું સ્વાગત કરું છું. મિત્રો, હાલમાં ચાલી રહી છે ઓસ્ટ્રેલિયા અને પેરાગ્વે વચ્ચેની ફૂટબોલ મેચ. સોકરૂઝ બહુ જ સરસ રમત રમીને પણ હજુ સુધી કોઈ ગોલ કરી શક્યા નથી અને હવે આ મેચ થઈ ગઈ છે ડ્રો. પરંતુ સોકરૂઝ આ સાથે જ આગલા સ્ટેજમાં જશે. મિત્રો, મેં તો આ મેચ અહીં ફેડરેશન સ્ક્વેર ખાતે જોઈ. આપે આ ફિફા સોકરૂઝવાળી મેચ ક્યાં જોઈ તે મને જણાવો. અમારો નંબર છે 0439799767. તમે અમને સિડની સમય બપોરે 2-3 દરમિયાન મેસેજ મોકલી શકો છો. શરૂઆત કરીએ આજના કાર્યક્રમની ઓસ્ટ્રેલિયાના સમાચારથી.

નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો તારીખ 26 જૂન અને શુક્રવારના સમાચાર SBS ગુજરાતી પર સુષેણ દેસાઈ પાસેથી. આજના મુખ્ય સમાચાર. સૌથી પહેલા વાત ઓસ્ટ્રેલિયાની, જ્યાં આલ્બનીઝી સરકાર 16 વર્ષથી નાના બાળકો માટેના વિશ્વના પ્રથમ સોશિયલ મીડિયા પ્રતિબંધને વધુ મજબૂત બનાવવા માટેના નવા કાયદા લાવવાની તૈયારી કરી રહી છે. ગયા વર્ષે ડિસેમ્બરથી જ 16 વર્ષથી નાના બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવવા પર પ્રતિબંધ છે, પરંતુ ઘણા કિશોરો હજુ પણ તેમના એકાઉન્ટ વાપરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. વડાપ્રધાન એન્થની અલ્બનીઝીએ જણાવ્યું છે કે સરકાર એ સુનિશ્ચિત કરવા માંગે છે

0: I'm here on the job site with Dale, who's a framing contractor.
1: Hey, good morning.
0: Dale traded up to Geico Commercial Auto Insurance for all his business vehicles. We're here where he needs us most.
1: Yep, they sure are.
0: We make it easy for him to save on all his insurance needs, all in one place, with coverage that fits his business and bottom line. Oh, I shouldn't have looked down.
1: It's all right.
0: We're so far up here.
1: Look at me. Take a deep breath.
0: Oh, I'm good. So good.
2: Get a commercial auto insurance quote today at geico.com and see how much you could save. It feels good to Geico.
3: સ્થિતિને સુધારવામાં મહિનાઓ લાગી શકે છે, જેમાં મદદ માટે આંતરરાષ્ટ્રીય બચાવ ટીમો ત્યાં પહોંચી રહી છે. બીજી તરફ ઈરાન સરકારે એક મોટી ચેતવણી આપી છે. હોર્મુઝની સમુદ્ર ધુનીમાંથી પસાર થતા જહાજોને ત્યારે જ સુરક્ષાની ખાતરી મળશે જો તેઓ ઈરાને નક્કી કરેલા રસ્તા પરથી પસાર થશે. ઈરાનની નવી બનેલી પર્શિયન ગલ્ફ સ્ટ્રેટ ઓથોરિટીએ સરકારી મીડિયા દ્વારા આ સંદેશ આપ્યો છે. ઓસ્ટ્રેલિયામાં સંસદ દ્વારા નવો ટેક્સ કાયદો પસાર કરવામાં આવ્યો છે, જેના અંગે ટ્રેઝરર જીમ ચાલ્મર્સનું કહેવું છે કે આનાથી કામદારો, પહેલીવાર ઘર ખરીદનારા અને આવનારી પેઢીઓને ફાયદો થશે. જો કે કેટલાક લોકો આનો વિરોધ કરી રહ્યા છે કારણ કે તેમાં કેપિટલ ગેઇન ટેક્સમાં ફેરફાર કરીને વિડોઝ ટેક્સ લાગુ કરાયો છે, જેમાં પતિ પત્નીના સંયુક્ત નામે રહેલી પ્રોપર્ટીમાં જો કોઈ એકનું મૃત્યુ થાય અથવા છૂટાછેડા થાય તો અગાઉ મળતી ટેક્સની છૂટ નહીં મળે. પશ્ચિમ સિડનીના રૂટી હિલ વિસ્તારમાં એક એજ કેર ફેસિલિટીમાં ગઈકાલે એટલે કે 25 જૂનના રોજ મોડી રાત્રે 84 વર્ષના વૃદ્ધાની લાશ મળી. પોલીસે તેમની 53 વર્ષની દીકરીની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર દીકરી પર તેની માતાને કોઈ અજાણ્યો પદાર્થ આપીને મારી નાખવાનો આરોપ છે. અને છેલ્લે ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલી એક સંસદીય તપાસમાં જાણવા મળ્યું છે કે છેલ્લા 10 વર્ષમાં એબોરિજિનલ અને ટોરેસ્ટ્રેટ આઇલેન્ડર સમુદાયના લોકો સામે વંશીય ભેદભાવ, નફરત અને હિંસા વધી છે અને તેના સ્વરૂપો પણ બદલાયા છે. આ તપાસના ત્રીજા દિવસે ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા ફેલાતી નફરત અને તેનાથી આ મૂળ નિવાસીઓને થતા નુકસાન અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત વિચારધારાથી પ્રેરાયેલા કટ્ટરપંથીઓ દ્વારા આ લોકો સામે જે ખતરો ઊભો થયો છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. આ હતા તારીખ 26 જૂનના મુખ્ય સમાચાર. આપે સાંભળ્યા SBS ગુજરાતી પર. મિત્રો, હવે મેળવીએ હાલમાં આવેલી એક બહુ મોટી ઘટના, જેમાં એક મોટા ઇમિગ્રેશન અને વિઝા કૌભાંડનો પર્દાફાશ થયો, તે અંગેની કેટલીક વિગતો.
4: મહત્વના સમાચાર, તમારા સમુદાયની વાતો અને વિવિધ વિષયો વિશે માહિતગાર રહો. SBS સાઉથ એશિયન પર આ છે SBS ગુજરાતી.
3: વાત છે ઓસ્ટ્રેલિયામાં પકડાયેલા એક મોટા ઇમિગ્રેશન વિઝા ફ્રોડની. પોલીસે $580,000થી વધુની રકમ જપ્ત કરી છે. તો ચાલો જાણીએ વિગતે કે આ કૌભાંડ કેવી રીતે ચાલતું હતું, કોણ પકડાયું છે અને જપ્ત થયેલા પૈસાનું હવે શું થશે. આ કૌભાંડ પાછળ સેન્ટ્રલ કોસ્ટમાં રહેતા એક 61 વર્ષના વ્યક્તિનો હાથ છે. તેણે જુલાઈ 2017થી મે 2020 વચ્ચે આ ગોટાળા કર્યા હતા. આ માણસે ખોટા દસ્તાવેજો બનાવ્યા હતા જેથી જે વિદેશી નાગરિકો ઓસ્ટ્રેલિયામાં રહેવા માટે લાયક ન હોય તેઓ પણ અહીં વિઝા મેળવીને રહી શકે. આ માટે તેણે ખાસ કરીને રિજનલ સ્પોન્સર્ડ માઇગ્રેશન સ્કીમ અને દેશની ઇમિગ્રેશન વિઝા સિસ્ટમનો ખોટો ફાયદો ઉઠાવ્યો હતો. આ ગંભીર ગુના માટે ન્યૂ સાઉથ વેલ્સ ડિસ્ટ્રિક્ટ કોર્ટે 18 ડિસેમ્બર 2025ના રોજ આ વ્યક્તિને 4 વર્ષની જેલની સજા ફટકારી છે, જેમાં 2.5 વર્ષ સુધી તેને પેરોલ પણ નહીં મળી શકે. ત્યારબાદ તાજેતરમાં 1 જૂન 2026ના રોજ ન્યૂ સાઉથ વેલ્સની સુપ્રીમ કોર્ટે આ વ્યક્તિએ ગુનાથી કમાયેલા ભંડોળમાંથી $170,000 જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. અત્યાર સુધીમાં કોમનવેલ્થ દ્વારા કુલ $583,146 અને 44 સેન્ટની રકમ જપ્ત કરવામાં આવી ચૂકી છે. આટલું મોટું કૌભાંડ પકડવા માટે ઘણી એજન્સીઓએ સાથે મળીને કામ કર્યું. ઓસ્ટ્રેલિયન ફેડરલ પોલીસની આગેવાનીમાં એક તપાસ શરૂ થઈ હતી, જેમાં ઓસ્ટ્રેલિયન બોર્ડર ફોર્સ, ડિપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સ,

0: ઓસ્ટ્રેક અને ઓસ્ટ્રેલિયન ટેક્સેશન ઓફિસે પણ સાથ આપ્યો. ઓસ્ટ્રેલિયામાં કાયદા ખૂબ જ કડક છે, જેમાં ક્રિમિનલ સજા ન થઈ હોય તો પણ સિવિલ સ્ટાન્ડર્ડ હેઠળ ગુનાહિત સંપત્તિ જપ્ત કરી શકાય છે. હવે આ જપ્ત કરાયેલા $5,83,000થી વધુ કન્ફિસ્કેટેડ એસેટ એકાઉન્ટમાં રાખવામાં આવશે. આ પૈસાનો ઉપયોગ ભવિષ્યમાં ગુના રોકવાના પ્રોજેક્ટ, પોલીસને વધુ મજબૂત કરવા અને ઓસ્ટ્રેલિયન લોકોના ભલા માટેના કાર્યક્રમો કરવામાં આવશે. એએફપી ડિટેક્ટિવ એક્ટિંગ સુપરિન્ટેન્ડન્ટ કોલિન હન્ટે જણાવ્યું છે કે ગુનાગારો પાસેથી ગુનાની કમાણી પાછી લેવી એ ટાસ્ક ફોર્સનું મુખ્ય કામ છે. અને તમને જાણીને નવાઈ લાગશે કે ક્રિમિનલ એસેટ કન્ફિસ્કેશન ટાસ્ક ફોર્સ એટલે કે CACTA July 2019થી અત્યાર સુધીમાં $1.3 billion એટલે કે $130 કરોડથી વધુની ગુનાહિત સંપત્તિ જપ્ત કરી છે. તેમાં આલિશાન ઘરો, કાર, મોંઘી કલાકૃતિ અને લક્ઝરી યોટ્સનો સમાવેશ થાય છે. જો તમારે તાત્કાલિક કોઈ મદદની જરૂર હોય તો તમે પણ ઇમરજન્સીમાં 000 પર કોલ કરી શકો છો. જો કોઈ સામાન્ય પોલીસ મદદની જરૂર હોય તો પોલીસ આસિસ્ટન્ટ લાઇન 131444નો સંપર્ક કરી શકાય છે. તો સાવચેત રહો અને સુરક્ષિત રહો. SBS ગુજરાતી પર આ અહેવાલ આપે સાંભળ્યો સુષેણ દેસાઈ પાસેથી.
1: ઓનલાઈન અને સોશિયલ મીડિયા પર વધુ માહિતી મેળવવા sbs.com.au/ગુજરાતી ની મુલાકાત લો અથવા SBS ગુજરાતી ને ફેસબુક પર ફોલો કરો. એબોરિજિનલ અને ટોરેસ સ્ટ્રેટ આઇલેન્ડ સમુદાયના પ્રશ્નોને વાચા આપતા સમાચાર અને અન્ય કાર્યક્રમ જુઓ NITV ચેનલ 34 પર તથા SBS ઓન ડિમાન્ડ પર. આંતરરાષ્ટ્રીય ડોક્યુમેન્ટરીથી ક્લાસિક ફિલ્મો સુધી, નાટકોથી લઈને કોમેડી શો સુધી, જુઓ SBS વાઇસલેન્ડ ચેનલ 31 પર. SBS લર્ન પર શિક્ષકો માટે અભ્યાસક્રમને અનુરૂપ ઓનલાઈન સ્ત્રોત ઉપલબ્ધ છે. sbs.com.au/learn ની મુલાકાત લો. મહત્વના રાષ્ટ્રીય અને વૈશ્વિક સમાચાર સાંભળો SBS ન્યૂઝ ઇન ડેપ્થ તમારી પસંદગીની પોડકાસ્ટ એપ પર અથવા sbs.com.au/news/audio પર. SBS Audio. તમારા રસના વિષયો સાથે મેળ ખાતો પ્રોગ્રામ સાંભળવા.
2: SBS Chill. SBS Pop Asia. Non-stop
3: Asian pop.
4: Can you describe that feeling for people who haven't experienced it?
5: SBS Hindi ઉપલબ્ધ કરવાતા હે.
6: Far from the partisan politics.
1: સાહિત્ય વધુ ભાષાઓમાં સમાચાર, તમારા મૂડ સાથે મેળ ખાતું સંગીત, મનમોહક અને રોચક પોડકાસ્ટ તમારી રાહ જોઈ રહ્યા છે. ડાઉનલોડ કરો SBS Audio એપ અથવા મુલાકાત લો
3: sbs.com.au/audio.
0: મિત્રો, બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. મિત્રો, કાર્યક્રમના પહેલા ભાગમાં આપણે ઓસ્ટ્રેલિયાના સમાચાર મેળવ્યા અને ત્યારબાદ મેળવી ઇમિગ્રેશન અને વિઝા કૌભાંડ અંગેની વિગતો. મિત્રો, બુધવારના કાર્યક્રમ બાદ હેમલતાબેને સંદેશ મોકલ્યો હતો કે તેમને મીરાણીબેનની પ્રસ્તુતિ અને કાર્યક્રમ ખૂબ ગમ્યા. આપનો ખૂબ ખૂબ આભાર હેમલતાબેન. હવે કાર્યક્રમમાં આપણે આગળ વધીએ મિત્રો અને મેળવી લઈએ ભારતના સમાચાર. રજૂ કરે છે ભવેનભાઈ કચ્છી.
7: નમસ્કાર શ્રોતા મિત્રો, 25 જૂન ગુરુવારની રાત્રિ સુધીના ભારતના સમાચાર પર નજર નાખીએ. પશ્ચિમ એશિયામાંથી ભારત માટે એક અત્યંત સારા અને રાહત આપનારા સમાચાર છે. લાંબા સમયથી બંધ રહેલ સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો દરિયાઈ માર્ગ હવે ખુલી ગયો છે. ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધવિરામ થયા બાદ ભારત માટે ક્રૂડ ઓઇલ અને ગેસ લઈને આવતા જહાજો સતત આગળ વધી રહ્યા છે. અત્યાર સુધીમાં ભારત આવનારા 30થી વધુ જહાજો હોર્મુઝ સ્ટ્રેટ પાર કરી ચૂક્યા છે, જ્યારે હજુ પણ ડઝનબંધ જહાજો ત્યાંથી પસાર થવા માટે તૈયાર છે. ભારત માટે કતારથી આવતો ગેસ હોય કે અન્ય ખાડી દેશોમાંથી આવતું ઓઇલ, તે મોટે ભાગે આ જ રસ્તેથી ભારતમાં આવે છે. ભારત માટે LPG અને LNG ખરીદવા માટે ખાડી દેશો જ મુખ્ય ભાગીદાર છે, જેને કારણે આ માર્ગ ખુલવો ભારતની અર્થવ્યવસ્થા માટે મોટી રાહત સમાન છે. કેન્દ્રના વહાણવટા

મંત્રાલયના જણાવ્યા અનુસાર 30 જહાજોમાંથી 15માં એલપીજી અને એલએનજી ગેસ છે, 8માં બલ્ક કાર્ગો અને 7 જહાજોમાં ક્રૂડ ઓઇલ ભરેલું છે. હવે પછી આવનાર કેટલાક જહાજોમાં ખાતરનો પુરવઠો હોવાનું મનાય છે. વિદેશ મંત્રાલય દ્વારા બુધવારે પાસપોર્ટ સેવા દિવસ નિમિત્તે ચિપ આધારિત ઈ પાસપોર્ટના ફાયદાઓ વિશે માહિતી આપવામાં આવી રહી હતી. આ બ્રીફિંગ દરમિયાન મંત્રાલયે સ્પષ્ટ કર્યું હતું કે પાસપોર્ટ એ મુખ્યત્વે મુસાફરી માટેનો દસ્તાવેજ છે, તેથી તેને નાગરિકતાનો અંતિમ કે પાકો પુરાવો ન ગણવો જોઈએ. આ પછી કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષોએ જ નહીં પણ દેશના નાગરિકોએ પણ સરકારની ટીકા કરતા સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં ચર્ચા છેડી હતી કે જો આધાર કાર્ડ, મતદાન આપવાનો કાર્ડ અને પાસપોર્ટ પણ ભારતના નાગરિક હોવાનો હક નથી આપતા તો પછી ભારતના નાગરિક હોવાનો માપદંડ કયો? આ પછી કેન્દ્ર સરકારે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે પાસપોર્ટ નાગરિકતાનો પુરાવો નથી અને તે કોઈ નવો નિયમ કે તાજેતરનો નીતિગત ફેરફાર પણ નથી, પરંતુ આ કાનૂની સ્થિતિ દાયકાથી પણ વધુ સમયથી અમલમાં છે. વિવાદ વધતા સરકારે વર્તમાન કાયદાઓ અને હાઈકોર્ટના જૂના ચુકાદાઓ ટાંકીને પોતાનો બચાવ કર્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે પાસપોર્ટ એક 1967

0: Hits from Home.
1: I'm here on the job site with Dale, who's a framing contractor.
2: Hey, good morning.
1: Dale traded up to Geico Commercial Auto Insurance for all his business vehicles. We're here where he needs us most.
2: Yep, they sure are.
1: We make it easy for him to save on all his insurance needs, all in one place, with coverage that fits his business and bottom line. Oh, I shouldn't have looked down.
2: It's all right.
1: We're so far up here.
2: Look at me. Take a deep breath.
1: No, I'm good. So good.
3: Get a commercial auto insurance quote today at geico.com and see how much you could save. It feels good to Geico.
4: વિદેશી કામદારોને છેલ્લા ઘણા મહિનાઓથી પગાર ન ચૂકવવાનો અને રહેવાની સુવિધા છીનવી લેવાનો ગંભીર આરોપ લાગ્યો છે. આ કપરી સ્થિતિમાં સિંગાપુર સ્થિત ભારતીય હાઈ કમિશન સક્રિય બન્યું છે અને પીડિત કામદારોને તમામ સંભવિત મદદ પહોંચાડવા માટે સહાય કરી રહ્યું છે. આ મામલાના ઉકેલ માટે હાઈ કમિશન સિંગાપુરના નેશનલ ટ્રેડ યુનિયન કોંગ્રેસ અને મિનિસ્ટ્રી ઓફ મેનપાવર સાથે મળીને સંયુક્ત રીતે કામ કરી રહ્યું છે. જે ત્રણ કંપનીઓ સામે છેતરપિંડીના આરોપો લાગ્યા છે તેમાં એસકે ઇન્ડસ્ટ્રીઝ, કેપીએ એન્જિનિયરિંગ અને વીવીઆર પ્લાન્ટ એન્જિનિયરિંગ સામેલ છે. સમગ્ર કમ્પાઉન્ડ પાછળ ત્રણેય કંપનીઓના કોમન ડિરેક્ટર તરીકે કાર્યરત ભારતીય નાગરિક રામુ પલાની વેલુનું નામ સામે આવ્યું છે. સિંગાપુરના પરમેનન્ટ રેસિડેન્ટ ધરાવતા રામુ પલાની કટોકટી સર્જાતા દેશ છોડીને ભાગી ગયા હોવાની આશંકા સેવાઈ રહી છે. કોર્પોરેટ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ્સની તપાસ મુજબ રામુ પલાની સિંગાપુરમાં એર કન્ડિશનિંગ, પ્લમ્બિંગ અને બિલ્ડિંગ સર્વિસીસ સાથે સંકળાયેલી 7 વિવિધ કંપનીઓમાં ડિરેક્ટર પદ ભોગવે છે. સિંગાપુરના શ્રમ મંત્રાલયે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે શ્રમ કાયદાના ગંભીર ઉલ્લંઘન અને કામદારોના શોષણ બદલ આ ત્રણ કંપનીઓ સામે કાયદેસરની ઉચ્ચસ્તરીય તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આ મુશ્કેલ સમયમાં સિંગાપુરના વહીવટી રાજ્યમંત્રી દિનેશ વસુદેવને રૂબરૂ પીડિત કામદારોની મુલાકાત લીધી હતી. તમામ અસરગ્રસ્ત કામદારોને તાત્કાલિક ખર્ચ માટે 200 સિંગાપોર ડોલર રોકડા અને સુપરમાર્કેટના શોપિંગ વાઉચર્સ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત તમામ કામદારો માટે રહેવાની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે અને તેમને અન્ય જગ્યાએ નવી નોકરી અપાવવાના પ્રયાસો પણ શરૂ કરાયા છે. પંજાબ નેશનલ બેંક કમ્પાઉન્ડના માસ્ટરમાઇન્ડ અને બ્રિટનમાં નાસી ગયેલા ભારતના હીરા વેપારી નીરવ મોદીને લંડન હાઈકોર્ટમાંથી મોટો આંચકો લાગ્યો છે. લંડનની સર્કિટ કોમર્શિયલ કોર્ટના જજ સાયમન ટિંકલરે ચુકાદો આપ્યો છે કે નીરવ મોદીએ બેંક ઓફ ઇન્ડિયા જોડે પણ રૂપિયા 100 કરોડ જેટલી છેતરપિંડી કરી છે. બેંક ઓફ ઇન્ડિયાએ લંડન કોર્ટમાં નીરવ મોદી વિરુદ્ધ કેસ કર્યો હતો અને તેમની તરફેણમાં ચુકાદો આવ્યો છે. અદાલતે સ્પષ્ટપણે સ્વીકાર્યું છે કે નીરવ મોદી પર બેંકની આ રકમ બાકી નીકળે છે અને તેણે આ નાણાં ચૂકવવા જ પડશે. જજ સાયમન ટિંકલરે જણાવ્યું હતું કે નીરવ મોદી બેંકને આપવામાં આવેલી પર્સનલ ગેરંટી હેઠળ 4.1 મિલિયન ડોલર એટલે કે આશરે 38.9 કરોડ રૂપિયાની મૂળ રકમ ચૂકવવા માટે જવાબદાર છે. આ રકમ ઉપરાંત બેંકના નિયમો અનુસાર ગણતરી કરાયેલું વ્યાજ પણ ઉમેરવામાં આવશે. કોર્ટે નોંધ્યું હતું કે નીરવ મોદી પોતાના બચાવમાં એવો કોઈ મજબૂત પુરાવો રજૂ કરી શક્યા નથી જેનાથી સાબિત થાય કે બેંક આ રકમ મેળવવા માટે હકદાર નથી. હાલમાં ભારતમાં પ્રત્યાર્પણ સામે લંડનની જેલમાં કાનૂની લડાઈ લડી રહેલા નીરવ મોદીએ દલીલ કરી હતી કે આ ગેરંટી લાગુ કરવા યોગ્ય નહોતી, પરંતુ કોર્ટે તેની તમામ દલીલો ફગાવી દીધી છે. આ વિવાદની વિગત એવી છે કે બેંક ઓફ ઇન્ડિયાએ જુલાઈ 2012માં દુબઈમાં આવેલી નીરવ મોદીની કંપની ફાયર સ્ટાર ડાયમંડને લોન આપી હતી. આ લોન સામે નીરવ મોદીએ 3 ઓગસ્ટ 2013ના રોજ પર્સનલ ગેરંટી આપી હતી. વર્ષ 2018ની શરૂઆતમાં જ્યારે પંજાબ નેશનલ બેંક સાથે નીરવ મોદીએ આચરેલા 1000 કરોડના મહાકુંભના સમાચાર સામે આવ્યા ત્યારે બેંક ઓફ ઇન્ડિયાએ પોતાની લોન પરત કરવા માટે પણ દાદ માગી હતી. માર્ચ અને એપ્રિલ 2018માં કંપનીને અને નીરવ મોદીને નોટિસો મોકલવામાં આવી હતી, જેનો કોઈ જવાબ ન મળતા આખરે બેંકે કાનૂની માર્ગ અપનાવ્યો હતો. હવે છેક તેનો ચુકાદો આવ્યો છે. અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા ચડાવવામાં આવેલા કરોડો રૂપિયાનું રોકડદાન અને સોના ચાંદીના દાગીનામાં હેરાફેરીનો મામલો હવે દેશના સૌથી મોટા નાણાકીય વિવાદો પૈકીનો એક બનતો જઈ રહ્યો છે. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે બુધવારે તેઓનો પ્રારંભિક રિપોર્ટ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીને સોંપી દીધો છે, જેમાં જણાવાયું છે કે શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટની રચનાના ગણતરીના મહિનાઓ બાદ જ નવેમ્બર 2020માં એક ખાનગી ઓડિટ ફર્મે તેના મેનેજમેન્ટને અત્યંત બિનવ્યવસાયિક અને ગેરજવાબદાર ગણાવ્યું હતું અને ચેતવણી આપી હતી કે અહીં દાનનો કોઈ વ્યવસ્થિત

રેકોર્ડ રાખવામાં નથી આવી રહ્યો. 6 વર્ષ પહેલાં આપવામાં આવેલી આ ચેતવણી અને એક મજબૂત સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર બનાવવાની ભલામણને ટ્રસ્ટ દ્વારા અભરાએ ચડાવી દેવામાં આવી હતી. અત્યાર સુધીમાં દાગીના જેવી વસ્તુઓ સિવાય માત્ર રોકડ દાન તરીકે જ ટ્રસ્ટને અંદાજે 3500 કરોડ રૂપિયા મળ્યા હોવાનું અનુમાન છે, જેનો કોઈ હિસાબ નથી મળતો. દાન પેટીઓમાંથી રોકડ કાઢવા, તેને કાર્યાલય સુધી લઈ જવા અને ગણવાની સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિકતા તેમજ સુરક્ષાના પગલાંની ભારે ખામી જોવા મળી છે. 2025ના મહાકુંભ દરમિયાન દરરોજ 10 લાખ શ્રદ્ધાળુઓ અયોધ્યામાં દર્શન માટે આવતા હતા. તેઓ દ્વારા અપાયેલી દાનની રકમ અને ભેટની વિગતોમાં પારદર્શકતા જોવા નથી મળી. ભક્તો દ્વારા ચડાવવામાં આવેલા સોના ચાંદી અને હીરાના દાગીનાનો રેકોર્ડ કાં તો અધૂરો છે કે સંપૂર્ણપણે ગુમ જણાય છે. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ સામે સૌથી મોટો ટેકનિકલ પડકાર એ છે કે મંદિર પરિસરના સીસીટીવી ફૂટેજ માત્ર 45 દિવસ સુધી જ સ્ટોર રહે છે. આવી સ્થિતિમાં જૂના ડિજિટલ પુરાવાઓના અભાવે ટીમને સાક્ષીઓ, શંકાસ્પદો અને ટ્રસ્ટના હોદ્દેદારોના નિવેદનો પર નિર્ભર રહેવું પડી રહ્યું છે. હવે રાજ્ય સરકારને ભલામણ કરાઈ છે કે આ બેકઅપ અવધિ વધારીને ઓછામાં ઓછી 180 દિવસ કરવામાં આવે અને દાનનું દરરોજ રેકોર્ડિંગ તેમજ સાપ્તાહિક ઓડિટ ફરજિયાત કરવામાં આવે. ટેન્ડર પ્રક્રિયાને પણ સદંતર અવગણવામાં આવી છે અને મળતિયાઓને સિક્યોરિટીની જવાબદારી સોંપાઈ છે. ભારતના આસ્થાના કેન્દ્ર સમાન અયોધ્યા મંદિરના ટ્રસ્ટીઓ અને સ્ટાફના કૌભાંડથી દેશના શ્રદ્ધાળુઓમાં નિરાશા અને હતાશા ફેલાઈ ગઈ છે. તો આ હતા ભારતના કેટલાક મુખ્ય સમાચાર. ફરી મળીશું આવતા અઠવાડિયે. નમસ્કાર.

મિત્રો, હવે સમય થયો છે એક સુંદર ગીત સાંભળવાનું. તો ચાલો માણીએ આ ગીત. ગીતના શબ્દો છે, લગન લાગી રે જીગરદાન ગઢવી અને ઐશ્વર્યા મજુમદારના સ્વરમાં.

0: SBS ઓડિયો એપ દ્વારા તમે પસંદગીના રેડિયો કાર્યક્રમ અને પોડકાસ્ટ તમારા ફોન પર મફતમાં સાંભળી શકો છો. એપ સ્ટોર અથવા ગૂગલ પ્લે પરથી ડાઉનલોડ કરો નિઃશુલ્ક SBS ઓડિયો એપ. SBS લર્ન પર શિક્ષકો માટે અભ્યાસક્રમને અનુરૂપ ઓનલાઈન સ્ત્રોત ઉપલબ્ધ છે. sbs.com.au/learn ની મુલાકાત લો.
1: SBS South Asian plays

0: SBS South Asian. Your news from here and hits from home.
1: શું તમને SBS ગુજરાતી સાંભળવું ગમે છે? આવો આપણા સંવાદને અમારા ફેસબુક પેજના માધ્યમથી આગળ વધારીએ. અમારું પેજ લાઈક કરો અને તમારા વિચારો અમને જણાવો. SBS ગુજરાતી ફેસબુક પર sbs.com.au/gujarati તમારું હોમ પેજ બનાવો. તાજા સમાચારો, સાંપ્રત ઘટનાઓ તથા મનોરંજન માટે sbs.com.au/gujaratiની મુલાકાત લો.
2: મિત્રો, બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. કાર્યક્રમમાં આપણે આગળ વધીએ અને મેળવી લઈએ ભારતના રમત જગતના સમાચાર ભવેનભાઈ કચ્છી પાસેથી.
3: નમસ્કાર શ્રોતા મિત્રો, ભારતના ક્રિકેટ અંગેના સમાચાર પર નજર નાખીએ. મહિલા T20 વર્લ્ડ કપની એક મહત્વપૂર્ણ મેચમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે બાંગ્લાદેશને 5 વિકેટથી હરાવીને સેમિફાઇનલમાં પહોંચવાની પોતાની આશાઓને જીવંત રાખી છે. માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાન પર રમાયેલી આ મેચમાં ભારતે શાનદાર પ્રદર્શન કર્યું હતું. બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરોમાં 8 વિકેટે 136 રન કર્યા હતા. જવાબમાં ભારતે 16.5 ઓવરોમાં 5 વિકેટે 139 રન નોંધાવી ટાર્ગેટ પાર પાડ્યો હતો. ભારતની ઓપનર અને પ્લેયર ઓફ ધ મેચ શેફાલી વર્માએ 34 બોલમાં 8 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 53 રન કર્યા હતા. મધ્યમ ક્રમમાં જેમીમા રોડ્રિક્સે 15 બોલમાં 26 અને યાસ્તિકા ભાટિયાએ 23 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું. અંતમાં કેપ્ટન હરમનપ્રીત કૌર 13 રને અણનમ રહી હતી. ભારતીય સ્પિનર રાધા યાદવે 28 રન આપીને 3 વિકેટ ઝડપી હતી અને બાંગ્લાદેશને મોટા સ્કોર તરફ જતાં અટકાવ્યું હતું. શ્રીચરણીએ પણ 21 રન આપીને 2 વિકેટ મેળવી હતી. બાંગ્લાદેશ તરફથી નિગાર સુલતાના અને જુવાઇરા ફિરદોસે અનુક્રમે 33 અને 32 રન નોંધાવ્યા હતા. હવે ભારત તેની આખરી ગ્રુપ મેચ ઓસ્ટ્રેલિયા સામે રમવાનું છે. કદાચ આ મેચ ભારત હારે તો પણ ભારતનો નેટ રન રેટ ઘણો જ સારો હોય તે સેમિફાઇનલ માટે આશા રાખી શકે તેમ છે. ઓસ્ટ્રેલિયા ગ્રુપમાં અપરાજિત રહી સેમિફાઇનલમાં તેનું સ્થાન નિશ્ચિત કરી ચૂક્યું છે. ભારત અને આયર્લેન્ડ વચ્ચે આજે બેલફાસ્ટના સ્ટોરમોન્ટ ક્રિકેટ ગ્રાઉન્ડ પર 2 મેચોની T20 શ્રેણીની પ્રથમ મેચ રમાશે. ભારતીય સમય પ્રમાણે મેચ સાંજે 7:30 રમાશે. ભારતીય ટીમની કમાન નવા કેપ્ટન શ્રેયસ એયરના હાથમાં છે, જ્યારે આયર્લેન્ડના કેપ્ટન લોર્કન ટકર છે. જો આજે ભારતની પ્લેઇંગ 11માં બિહારના 15 વર્ષીય બેટિંગ સેન્સેશન વૈભવ સૂર્યવંશીને સ્થાન મળશે તો તે ભારત તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનારો સૌથી નાની વયનો ખેલાડી બની જશે. માસ્ટર બ્લાસ્ટર સચિને 1989માં પાકિસ્તાન સામે 16 વર્ષ અને 205 દિવસની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. વૈભવ સૂર્યવંશી અત્યારે માત્ર 15 વર્ષ અને 3 મહિનાનો જ છે. જો તે આજે આયર્લેન્ડ સામે રમશે તો સચિનનો 37 વર્ષ જૂનો ઓલ ટાઈમ ભારતીય રેકોર્ડ તૂટી જશે. અને છેલ્લે ઓપનર સાંઈ સુદર્શને 175 બોલમાં 19 ચોગ્ગા સાથે 132 રન ફટકારતા ભારત એ ટીમે શ્રીલંકા એ સામેની બિન સત્તાવાર ટેસ્ટ મેચના પ્રથમ દિવસના અંતે 4 વિકેટે 333 રન કર્યા હતા. ઓપનર આયુષ પાંડેએ 25, પડિક્કલે 12 અને ઋતુરાજ ગાયકવાડે 22 રન કર્યા હતા અને મોટી ઇનિંગ રમવાની તક ગુમાવી હતી. રમતના અંતે કેપ્ટન ધ્રુવ જુરેલ 68 અને શેખ રશીદ 53 રને રમતમાં છે. બંનેએ 5મી વિકેટની અણનમ ભાગીદારીમાં 116 રન ઉમેર્યા છે. મેચ 4 દિવસની છે. શ્રીલંકાના સુધીરાએ 2 વિકેટ ઝડપી હતી. હવે ભારત આજે 4 વિકેટે 333 રનના સ્કોરથી આગળ બેટિંગ કરશે. તો આ હતા ભારતના ક્રિકેટના સમાચાર. ફરી મળીશું આવતા અઠવાડિયે. નમસ્કાર.

0: મિત્રો, મેન્સ હેલ્થ વીક નિમિત્તે અંજલિબેને લીધી હતી મુલાકાત ડૉક્ટર ભદ્રેશભાઈ પટેલની. તો ચાલો સાંભળીએ અને જાણીએ પુરુષોના સ્વાસ્થ્ય અંગેની કેટલીક ખૂબ જરૂરી માહિતી.
1: ઓનલાઈન અને સોશિયલ મીડિયા પર વધુ માહિતી મેળવવા sbs.com.au/ગુજરાતીની મુલાકાત લો અથવા SBS ગુજરાતીને ફેસબુક પર ફોલો કરો.
2: મિત્રો, આપણી ગુજરાતી ભાષામાં એક બહુ જાણીતી અને વર્ષો જૂની કહેવત છે કે પહેલું સુખ તે જાતે નર્યા, એટલે કે જીવનનું સૌથી મોટું અને પહેલું સુખ તે આપણું નિરોગી શરીર છે. પરંતુ જ્યારે પુરુષોના સ્વાસ્થ્યની વાત આવે છે ત્યારે ઘરની જવાબદારી, કામનું પ્રેશર અને પરિવારની સંભાળ રાખવામાં આપણા ભાઈઓ પોતાના સ્વાસ્થ્યને જ ભૂલી જાય છે. જો કોઈ તકલીફ હોય તો પણ મટી જશે તેમ કહીને વાત ટાળી દે છે. ઓસ્ટ્રેલિયામાં અત્યારે મેન્સ હેલ્થ વીક એટલે કે પુરુષોનું સ્વાસ્થ્ય સપ્તાહ ઉજવાઈ રહ્યું છે. આજે આ જ મહત્વના વિષય પર વાત કરવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે સિડનીમાં સ્થિત જનરલ પ્રેક્ટિશનર ડૉક્ટર ભદ્રેશભાઈ પટેલ. મિત્રો, ડૉક્ટર ભદ્રેશભાઈ પટેલ સાથેની આજની આ મુલાકાતમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય સંજોગોને આધારે છે, તમને લાગુ પડતી પરિસ્થિતિ માટે નિષ્ણાંતની સલાહ મેળવવી. ભદ્રેશભાઈ, SBS ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે.
3: થેન્ક યુ.
2: ભદ્રેશભાઈ, ઓસ્ટ્રેલિયન રિસર્ચ દર્શાવે છે કે આશરે 60% પુરુષો તબિયત બગડવા છતાં ડોક્ટર પાસે જવાનું ટાળે છે અથવા તો મોડું કરે છે. તમારા અનુભવોના આધારે પુરુષોમાં આ વલણ કેમ જોવા મળે છે અને કયા કારણોસર તેઓ શારીરિક પીડા સહન કરતા રહે છે અથવા બીમારી છુપાવે છે?
3: જો આ જે પ્રોબ્લેમ છે એ ઓસ્ટ્રેલિયા પણ નહીં પણ આખી વર્લ્ડ વાઇડ તરીકે છે કે પુરુષોને જનરલી કોઈ પ્રોબ્લેમ હોય તો પહેલા તો એ વિચારે કે આજે મારે તો કામ છે, આજે મારે જોબ પર જવાનું છે, મારી પાસે ટાઈમ નથી, એટલે ઘણી વાર કહેશે કે ચલો એક બે દિવસો રાહ જોઉં છું, કઈ મટી જશે. જે હમણાં તમે કીધું કે આ પ્રોબ્લેમ્સમાં એમની જવાબદારી છે, એમનું વર્ક છે, એના કારણે ડિલે થાય છે. અને બીજી વસ્તુ એ પણ મેં નોટિસ કરી છે કે જ્યારે મેન્સ હેલ્થનો પ્રોબ્લેમ આવે ત્યારે અમુક જે પ્રોબ્લેમ્સ હોય છે મેન્સના, એ વાત કરવામાં થોડું સંકોચ અનુભવતા હોય છે કે આવી વાત હું કરું ના કરું, એમને થોડી શરમ બી આવતી હોય છે. પણ હું એટલું જ કહેવા માંગીશ કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર, એટલે અટકાવવું રોગ પ્રતિકારક શક્તિને એક્ટિવેટ કરવાથી જે રોગ અટકાવી શકાય છે એ રોગની ટ્રીટમેન્ટ કરવા કરતાં સારું કહેવાય.
2: ભદ્રેશભાઈ, તમારા મત પ્રમાણે દરેક પુરુષો માટે એવા કયા ટેસ્ટ છે જે નિયમિતપણે તેમને કરાવવા ખૂબ જ જરૂરી છે અને તે દરેક ઉંમરના પુરુષો કરાવવા જ જોઈએ?
3: એટલે મારી પાસે જેટલા ફેમિલીઝ આવતા હોય છે એમાં યંગ હોય છે, જે લોકો અંડર 30 હોય, એને કોઈ ફેમિલીમાં હોય, કોઈને નવો બેબી આવ્યું હોય, એટલે બધાને હું એક એડવાઇસ કરું કે મેન્સમાં એકવાર 30 થી 35 વર્ષ થાય એના પછી તમારે વર્ષે એકવાર એક એન્યુઅલ ચેક થઈ જવું જોઈએ, જસ્ટ ટુ ચેક કે તમારે કોઈ ખોટ આમાં ઉણપ છે કે નહીં, વિટામિન્સની કે કોઈને, ફોર એક્ઝામ્પલ આપણે ગુજરાતી સમાજમાં કે ફેમિલી હિસ્ટ્રી છે આપણે, ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, હાર્ટના પ્રોબ્લેમ છે, એ અધિક માત્રામાં છે. એટલે અમુક વાર તમે ફર્સ્ટ ચેક કરાવે ત્યારે ખબર પડે કે ભાઈ ઓ મારું તો શુગર ઓડી વધી રહ્યું છે કે મારું કોલેસ્ટ્રોલ વધી રહ્યું છે. એ જેટલું

0: જલ્દી ખબર પડે એટલું એને કંટ્રોલ કરવાની આપણને ખ્યાલ આવે કે ભાઈ આ દવાની જરૂર નથી, તમે કોઈ લાઇફસ્ટાઈલ ચેન્જીસ કરો તો આવી જાય છે. એટલે 35 વર્ષ થાય તો હું સજેસ્ટ કરું બધાને કે એકવાર તમે ડૉક્ટરને મળો, તમારા કંઈ પ્રોબ્લેમ ના હોય પણ જસ્ટ ચેકઅપ કરાવો કે બધું ઓકે છે, બીપી ચેક કરાવો, હાઈટ વેટ ચેક કરે, બ્લડ ટેસ્ટ થાય. એના પછી આગળથી અમે સજેસ્ટ કરીએ કે તમારે એન્યુઅલ વર્ષે એકવાર કરાવો કે 6 મહિને એકવાર કરાવો.
1: આ વર્ષે જે સરકારનું ધ્યાન છે તે ખાસ કરીને બાઉલ કેન્સર એટલે કે આંતરડા કેન્સરના સ્ક્રીનિંગ પર વધારે છે, અને ઓસ્ટ્રેલિયન સરકાર 50 વર્ષથી મોટી ઉંમરના લોકોને ઘરે મફત ટેસ્ટ કીટ પણ મોકલે છે આના માટે. પરંતુ એવું જોવામાં આવ્યું છે કે ઘણા પુરુષો સંકોચના કારણે અથવા તો ભાષાની ગૂંચવણને કારણે તેને વાપરતા નથી. તો આ કીટ વાપરવી કેટલી સરળ છે અને તે કેમ સમયસર વાપરવી જોઈએ તે અંગે થોડું જણાવશો?
0: જો પહેલા તો જ્યારે બી આપણે બાઉલ કીટ મોકલે છે એટલે એમાં જે રીતના સેમ્પલ કલેક્ટ કરવાનું હોય છે, જે રીતના લેવાનું હોય છે, એટલે એમને એમ થાય કે આ ચેક કરવાથી શું ખબર પડશે. એમાં જ ઇન્ફોર્મેશન આપેલી હોય છે કે આ ચેક કરવાથી તમને ચાળામાં લોહી પડે છે કે નહીં, જેનાથી બાઉલ કેન્સર, આંતરડાના કેન્સરની જાણકારી ઉપર છેલ્લે મળે છે, વધારે નહીં. તો એ ટેસ્ટ કરવો બહુ જરૂરી છે, અને હું એડવાઇઝ આપું કે દર 2 વર્ષે 50 વર્ષ પછી જે ગવર્મેન્ટ કીટ મોકલે છે કરવી જોઈએ. બીજું રીઝન એ છે કે ના કરવા માટે કે પેશન્ટને એવું હોય કે હું ટેસ્ટ કરીશ અને એમાં કંઈ આવશે તો મારે આ કરવું પડશે, આગળ આ કરવું પડશે, મારે પેલું કરવું પડશે, મને કોઈ તકલીફ નથી તો મારે શું કરવા કરવું. એટલે આ વસ્તુ એટલા માટે છે કે પ્રિવેન્શન માટે છે કે તમારે કંઈ શરૂઆત કંઈ છે કે નહીં તો ખબર પડે. એમાં શરૂઆતમાં કોઈ તમને તકલીફ ન પડતી હોય, તમને કાંઈ સિમ્ટમ ન હોય બોડીમાં કે તમને કંઈ થાય છે, કશું થાય છે, પણ જો ટેસ્ટ કરવામાં આવે તો જલ્દી ખબર પડે છે અને એનું જલ્દી નિદાન આવતું હોય છે. એટલે 50 વર્ષ પછી ગવર્મેન્ટ કીટ મોકલે છે, પણ જો કોઈને વહેલા કરવું હોય કે ના મારે કરવું છે, મારે જાણવું છે, તો એ કોઈ પણ જનરલ પ્રેક્ટિશનર પાસેથી કીટ લઈને કરાવી શકે છે. 40 વર્ષ કે 45 વર્ષ કે 35 વર્ષ કોઈને પણ કરી શકાય છે.
1: અને એવું સ્પેસિફિક કારણો છે કે કયા કારણો સર બાઉલ કેન્સર વધારે પ્રમાણમાં વધી રહ્યું છે?
0: બાઉલ કેન્સર તો જનરલી જે એક આપણે શું કહેવાય કમ્યુનિટી પ્રમાણે બેસ્ડ વધારે હોય છે, જે રીતના આપણી ઇન્ડિયન કમ્યુનિટીમાં છે, ગુજરાતી સ્પેશિયલી કે જે લોકો નોન વેજીટેરિયન ફૂડ ઓછું ખાય છે ત્યાં કેસીસ બહુ ઓછા જોવા મળે છે. કારણ કે એમાં રિસર્ચમાં જોયું છે કે બાઉલ કેન્સર જનરલી જે લોકો મીટ ખાતા હોય છે એમાં વધારે જોવા મળે છે અને કોકેશિયન બેકગ્રાઉન્ડમાં વધારે જોવા મળે છે. પણ એઝ એ જનરલ સ્ક્રીનિંગ માટે આપણે કરીએ છીએ ટેસ્ટ, એટલે દરેકનું જે ઉંમર 50 વર્ષ પછી હોય જેમાં બાઉલ કેન્સરનું રિસ્ક વધતું હોય છે, એટલે 50 વર્ષ પછીનો એક કટ ઓફ એજ આપેલો છે. કારણ કે યંગ પેશન્ટમાં રિસ્ક ઓછું છે એટલે ગવર્મેન્ટ એમાં વધારે ફોકસ કરતું નથી.
1: ઘણી સરસ માહિતી આપી ભદ્રેશભાઈ તમે. બીજું હું એ પૂછીશ કે વર્ક લાઈફ બેલેન્સ અને સેટલ થવાની દોડધામમાં પુરુષોનું માનસિક સ્વાસ્થ્ય પણ ઘણું જોખમાય છે, તો શારીરિક તપાસની સાથે માનસિક તણાવ માટે જીપીની સલાહ લેવી કેટલી જરૂરી છે?
0: બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. જ્યારે અત્યારની બિઝી લાઈફસ્ટાઈલમાં ઘણા પુરુષો મેં જોયા છે કે ફેમિલીના કમિટમેન્ટ માટે કે એમનું ફાઇનાન્સ સારું કરવા માટે બે બે જોબ કરે છે, ઘણી વાર સવારે હોય છે, ઘણી વાર સાંજે હોય છે, પોતાની એક્સરસાઇઝ માટે ખાવા માટે પણ ટાઈમ નથી, રાત્રે 10 વાગે આવીને જમવાનું ને પછી સૂઈ જવાનું, જે બહુ જ પછી પાછળથી પ્રોબ્લેમ્સ ક્લિયર કરે. એટલે માનસિક શાંતિ તો બહુ જરૂરી છે સાથે, કારણ કે જ્યારે માનસિક શાંતિ હોય તો તમને ફિઝિકલમાં બોડીમાં પણ પ્રોબ્લેમ્સ ઓછા થાય છે. જેવી રીતના કોઈ મેડિટેશન કરે, કોઈ 1/2 કલાક વોક કરવા બહાર જાય, કોઈ જીમ એક્સરસાઇઝ કરે, જેનાથી ઇનડાયરેક્ટલી તમને શુગર છે, કોલેસ્ટ્રોલ છે, તમારું બોડી ફેટ છે કે મોટાપો છે, બધું જ કંટ્રોલ આવી શકતું હોય છે. અને તમને એક માનસિક ફ્રેશ ફિલિંગ થાય કે મને થોડો ટાઈમ મારા પોતાના માટે મેં કાઢ્યો છે. એટલે મારું સજેશન છે કે એટલીસ્ટ પુરુષે 1/2 કલાક પોતાના માટે કાઢવો જોઈએ, જ્યાં પોતે બેસીને કાંઈ પણ પોતાના માટે કરી શકે.
1: શું તમારી પ્રેક્ટિસમાં એવું બન્યું છે કોઈ વખત પણ કે કોઈ પુરુષને એવું હોય કે એ તમારી પાસે પીઠનો અથવા માથાનો દુખાવો લઈને આવે, પણ જ્યારે તમે નિદાન કરો ત્યારે ખબર પડે કે આ તો માનસિક તણાવની સમસ્યા છે?
0: એવા તો ઘણા બધા છે, અને મોટાભાગના જે બિઝી વર્કમાં છે, જેની પાસે ટાઈમ નથી, મને કે મને સવાર ઉઠતા માથું દુખે છે, મને ઊંઘમાં ઊંઘ સારી પૂરી થાય છે છતાં માથું દુખે છે. એટલે મારો ક્વેશ્ચન હોય કે તમને માથું દુખાવાનું શનિ રવિમાં થાય છે, તો કે છે ના નથી થતું. ઓકે, દેટ મીન્સ કે એમને વર્કના રિલેટેડ વધારે પ્રેશર છે, કે એમનું કામ કરવાની ઈચ્છા નથી પણ જવાબદારીના કારણે કરવું પડે છે, એમને વર્કમાં કોઈ ઇસ્યુ થાય છે છતાં ફેસ કરે છે, કેમ? કારણ કે એને ફેમિલી રિસ્પોન્સિબિલિટી વધી ગઈ છે. કોઈ એમને સજેસ્ટ કરું કે તમારે પહેલે વર્ક બેલેન્સ કરવું જોઈએ, વર્ક ઉપર ડિસ્કસ કરો તમારે કોઈ ઇસ્યુ હોય તો, અને ફેમિલી સાથે બી ડિસ્કસ કરવું જોઈએ કે ફેમિલી સાથે જેટલું વાત કરશે, જેટલું મનમાંથી બધું બહાર આવશે, એટલું એમને સારી રિલેક્સ ફીલિંગ થાય.
1: માનસિક તણાવની આ સમસ્યામાં ફેમિલીનો સપોર્ટ કેટલો જરૂરી છે?
0: એટલું ફેમિલી સાથે ઇન્વોલ્વ થાય, એમના પાર્ટનર સાથે, મોટા એમના બાળકો હોય તો એ પણ ઇન્વોલ્વ થાય, કે એમને સાંત્વના બી આપી શકે છે, એમના ઘણા રસ્તા બી નીકળી શકે છે. ચલો કઈ વાંધો નહીં, તમને આ જોબ નથી ફાવતી તો આપણે બીજું કંઈક શોધીએ, અથવા એમના પાર્ટનર કે વાઈફ એમની જોબ કરે કે ચલો હું ફાઇનાન્શિયલી થોડું કરું, તમે થોડો આરામ કરો, અથવા જોબના આપણે કલાકો ઘટાડી લઈએ, એમાં બી સપોર્ટ મળી જતો હોય છે. એટલે ફેમિલીને ઇન્વોલ્વ કરવું તો બહુ જ જરૂરી છે, કારણ કે એકલા બધું મેનેજ કરવાથી એમનું પ્રેશર ઓર વધી શકે છે, જેનાથી બીજા ફિઝિકલ જે બોડીના રિલેટેડ પ્રોબ્લેમ્સ થાય છે શરૂ થતા હોય છે.
1: ખરી વાત. આજકાલ એવું પણ ઘણું જોવા મળે છે કે લોકો ડોક્ટર પાસે જવાને બદલે એઆઈ પર લક્ષણો સર્ચ કરીને જાતે જ દવાઓ અથવા સપ્લિમેન્ટ્સ લેવાનું શરૂ કરી દે છે, તો આ સેલ્ફ મેડિકેશન છે તે કેટલું જોખમી સાબિત થઈ શકે છે?
0: અત્યારે તો બહુ કોમન થઈ ગયું છે, મારી પાસે ઘણા કેસીસ આવે છે અને કહે છે કે મેં, મને આવું થાય છે અને મેં ગૂગલમાં જોયું હતું, મને આવું આવું મને કીધું છે, એટલે હું ગભરાઈ ગયો અને હું તરત નમડવાયો. એ બહુ જ જોખમી છે, કારણ કે એઆઈ છે કે ગૂગલ સર્ચ છે, એ તમે જનરલ સર્ચ કરતા હોય છે, ઓકે મને માથું દુખે છે તો મને શું હોઈ શકે, એ ગૂગલ કે એઆઈ નથી તમારી ઉંમર જાણતું, નથી તમારું બેકગ્રાઉન્ડ જાણતું, નથી તમારી ફેમિલી હિસ્ટ્રી જાણતું, નથી તમારું વર્ક બેલેન્સ જાણતું, તમને એ પ્રોપર એડવાઇસ ન આપી શકે. એના માટે તમારે ડોક્ટર પાસે મળી અને ભલે સપ્લિમેન્ટ લેવા પડે કોઈ મેડિકેશન, તો પ્રોપર એસેસમેન્ટ કે ચેકઅપ કરીને જ લેવું જોઈએ, એ મારી એડવાઇસ છે. ગૂગલ કે એઆઈ સર્ચ કરીને તમે ઘણીવાર એમાં એન્ઝાયટી ને સ્ટ્રેસમાં બી ઘણા જતા હોય છે, કે તમને તાત્કાલિક રાત્રે 10 વાગે તમે ગૂગલ કરો ને તમને કોઈ ડોક્ટર ન મળે તો તમારી શું કન્ડિશન થઈ શકે છે એ વિચારવું જોઈએ.
1: છેલ્લે હું તમને એટલું પૂછીશ કે ઓસ્ટ્રેલિયામાં વસતા પુરુષો માટે આ મેન્સ હેલ્થ વીક નિમિત્તે આપ શું ખાસ સંદેશ આપવા માંગશો?
0: બધા મેન્સને એટલું જ કહેવા માંગીશ કે તમારે પોતાની તબિયતને સાચવો, પોતાની લાઈફ બેલેન્સ, પોતાના માટે ટાઈમ કાઢો, અડધો કલાક તો અડધો કલાક તમારા બાળકો સાથે સ્પેન્ડ કરો અને બહાર રમવા લઈ જાઓ, તમે વોક કરવા જાઓ, અને જે કંઈ બી પણ તમારા દિવસ દરમિયાનની દિનચર્યા થઈ છે એને તમારે ફેમિલી સાથે ડિસ્કસ કરો, જેનાથી તમારો જે આખા દિવસનો થાક છે, તમારો સ્ટ્રેસ છે, બધું રિલીફ થશે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી કે તમે વર્ષે એકવાર ડૉક્ટર પાસે જઈને વિધાઉટ કોઈ પ્રોબ્લેમ હોય તો બી મળવા જાઓ, ચેકઅપ કરાવો કે મને મારું બોડી ચેકઅપ થાય ને એસેસમેન્ટ કરાવો કે એનીથિંગ અમે અત્યારથી અટકાવી શકીએ કે નહીં.
1: ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલા મેન્સ હેલ્થ વીક નિમિત્તે આજે SBS ગુજરાતી માટે આપના વ્યસ્ત શેડ્યુલમાંથી સમય કાઢીને અમારી સાથે જોડાવા બદલ અને શ્રોતાઓને આટલી સરસ જાણકારી પૂરી પાડવા બદલ ભદ્રેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર.
0: થેન્ક યુ વેરી મચ.
2: અગાઉના કાર્યક્રમો તમારી અનુકૂળતાએ સાંભળો SBS ઓડિયો એપ અથવા વેબસાઇટ પર SBS સાઉથ એશિયન પર. આજે SBS ગુજરાતી. ઉલુરુ સ્ટેટમેન્ટ ફ્રોમ ધ હાર્ટ. દેશના બંધારણમાં એબોરિજિનલ અને ટોરેસ સ્ટ્રેટ આઇલેન્ડ સમુદાયના લોકોને માન્યતા આપવા માટેનું આમંત્રણ છે. તમારી ભાષામાં વાંચો sbs.com.au/uluru-statement. આંતરરાષ્ટ્રીય ડોક્યુમેન્ટરીથી ક્લાસિક ફિલ્મો સુધી, નાટકોથી લઈને કોમેડી શો સુધી, જુઓ SBS વાઇસલેન્ડ ચેનલ 31 પર. મહત્વના રાષ્ટ્રીય અને વૈશ્વિક સમાચાર સાંભળો SBS ન્યૂઝ ઇન ડેપ્થ તમારી પસંદગીની પોડકાસ્ટ એપ પર અથવા sbs.com.au/news/audio પર. એબોરિજિનલ અને ટોરેસ સ્ટ્રેટ આઇલેન્ડ સમુદાયના લોકોની સંસ્કૃતિ, રાજકારણ તથા સામાજિક પ્રશ્નોની ચર્ચા અને વિશ્લેષણ કરતો શો એટલે NITVનો કાર્યક્રમ ધ પોઈન્ટ SBS ઓન ડિમાન્ડ પર ઉપલબ્ધ છે.
3: SBS Kickoff, a new music station celebrating football anthems from around the world.
4: It's time for Africa.
3: It's live now on DAB Radio, the SBS audio app, online and SBS on demand.
2: આજે જ ડાઉનલોડ કરો SBS audio app અને તમારા મનપસંદ કાર્યક્રમો સાંભળતા રહો. App Store અથવા Google Play પરથી નિઃશુલ્ક ડાઉનલોડ કરી શકો છો.
5: મિત્રો, બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. મિત્રો, રેખાબેન જોશીએ સંદેશ મોકલ્યો છે કે વેનેઝુએલાના ભૂકંપનો સમાચાર સાંભળીને તેમને ખૂબ આઘાત લાગ્યો અને તેમને મેસી અને રોનાલ્ડોની ગેમ જોવી ખૂબ ગમે છે. તેમને આજના કાર્યક્રમમાં વગાડવામાં આવેલું ગીત પણ ખૂબ ગમ્યું. આભાર રેખાબેન. મિત્રો, એ કાર્યક્રમમાં આગળ વધીએ અને મેળવી લઈએ એક નવી રીતનો અહેવાલ. ગુજરાતી સાહિત્યમાં પોતાનું જેમણે

0: એ અમૂલ્ય યોગદાન આપ્યું છે એવા કેટલાક રચનાકારો કે જેમનો જન્મ મે કે જૂન મહિનામાં થયો હતો, તેમને યાદ કરતી એક અદ્ભુત પ્રસ્તુતિ પ્રસ્તુત કરે છે પર્થથી આવતા અમિતભાઈ મહેતા.
1: ઓનલાઈન અને સોશિયલ મીડિયા પર વધુ માહિતી મેળવવા sbs.com.au/ગુજરાતી ની મુલાકાત લો અથવા SBS ગુજરાતી ને ફેસબુક પર ફોલો કરો.
2: શ્રોતા મિત્રો, હું અમિત મહેતા આજે ગુજરાતી સાહિત્યના તેજસ્વી તારલાઓની વાત કરીશ. મે અને જૂન મહિનામાં જન્મેલા આ સાહિત્યકારોએ આપણી માતૃભાષા ગુજરાતીને વૈશ્વિક ઓળખ આપી છે. આ સાહિત્યકારોની વાત અને સર્જન સાંભળીને આપણું ગુજરાતી હોવાનું ગૌરવ બમણું થશે. મે મહિનામાં જન્મેલા નિરંજન ભગત અનોખા મુસાફિર છે. એમની કવિતામાં નગરજીવન, આધુનિક સંવેદના અને માનવ મનની સુંદર લાગણીઓનું સુંદર નિરૂપણ જોવા મળે છે. તેમની બે અમર પંક્તિઓ આજે પણ લોકોના હોઠ પર રમે છે. પહેલી તો છે, હું તો બસ ફરવા આવ્યો છું, હું ક્યાં એક એક કામ તમારું કે મારું કરવા આવ્યો છું, હું તો ડગ સાથ સુખે ભરવા અહીં સ્વપ્નમય ભરવા આવ્યો છું. બીજી પંક્તિ એમણે મુંબઈ શહેર માટે લખી છે. એમની દ્રષ્ટિએ મુંબઈ શહેર કેવું હતું તો કે ચલમન મુંબઈ નગરી જોવા પુચ્છ વિનાની મગરી, જ્યાં માણસ સૌ ચિત્રો જેવા વગર પીછાણે મિત્રો જેવા. નિરંજન ભગત માત્ર કવિ નહોતા પણ આધુનિક કવિતાનો મિજાજ હતા. એ વાત જાણીને આપ સૌને આશ્ચર્ય થશે કે 2010માં જ્યારે ગુજરાત રાજ્યની સ્થાપનાના 50 વર્ષ ઉજવવાના હતા ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ લેખકો અને સાહિત્યકારો પાસે આ ઉજવણીના નામ અંગે સૂચનો માગ્યા હતા. એ મીટિંગમાં ભગત સાહેબ ગયા હતા કે નહીં એ તો ખબર નથી, પરંતુ તેમણે મોદી સાહેબને એક પોસ્ટકાર્ડ લખીને સ્વર્ણિમ ગુજરાત એ શબ્દનું સૂચન કર્યું હતું, જે પાછળથી ઉજવણીનો મુખ્ય મંત્ર બની ગયો. મે મહિનામાં જન્મેલા બીજા સાહિત્યકારની વાત કરીએ તો પન્નાલાલ પટેલ. એમનું જીવન જ નવલકથાના સંઘર્ષ જેવું હતું. આર્થિક મુશ્કેલીને કારણે તેઓ અભ્યાસ કરી શક્યા નહીં, માત્ર લખતા વાંચતા આવડતું જ નહીં અથવા તો નહીંવત આવડતું. કાળી મજૂરી કરી દારૂના પીઠામાં પણ કામ કર્યું, પણ આ સંઘર્ષ વચ્ચે તેમની પ્રતિભા ખીલી ઉઠી અને ગુજરાતી સાહિત્યના શિખરે પહોંચ્યા. ઉમાશંકર જોશીએ તેમને પ્રેરણા આપી અને તેમની અમરકૃતિ માનવીની ભવાઈ માટે તેમને સર્વોચ્ચ જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો. ગ્રામ્ય જીવન, માનવીય સંબંધો અને લોકજીવનનું અદ્ભુત નિરૂપણ તેમના લખાણમાં જોવા મળે છે. મળેલા જીવ પણ તેમની જાણીતી નવલકથા છે. તેમની નવલકથા પરથી એક ગુજરાતી ચલચિત્ર પણ બન્યું છે. જ્ઞાનપીઠ ઉપરાંત રણજીતરામ સુવર્ણચંદ્રક, સાહિત્ય ગૌરવ પુરસ્કાર પણ તેઓને મળ્યો છે. ત્રીજું નામ જાણીતા નવલકથાકાર ધ્રુવ ભટ્ટ. એમની નવલકથાઓ તત્વમસી, સમુદ્રાંતિકે અને અકુપાર એ વાચકોમાં અતિ પ્રિય છે. તેમનું સર્જન પ્રકૃતિ, માનવતા અને આંતરિક યાત્રાનો સંગમ છે. તેમની સંવેદનશીલતાની એક વાત યાદ આવે છે. તમને કોઈ રસ્તામાં મળે અને પૂછે કે કેમ છો તો એ આપણા માટે ઔપચારિક છે પણ એમના માટે ઔપચારિક નથી, એમાં માણસાઈનો સ્પર્શ બની જાય છે. હું વાત કરું છું આપણા બધા માટે જાણીતી પંક્તિ, ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છો, આપણે તો કહીએ કે દરિયાસી મોજમાં ને ઉપરથી કુદરતની રહેમ છે, ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે છલકાતી મલકાતી મોજ, એકલો ઊભો ને તોય મેળામાં હોય એવું લાગ્યા કરે છે મને રોજ. ચોથું નામ સુરેશ જોશી. તેઓ ગુજરાતી સાહિત્યના આધુનિક યુગના પ્રણેતા કહેવાય. તો એ વાર્તા, નિબંધ અને વિવેચનમાં નવા પ્રયોગો કર્યા. જનાંતિકે જેવા લલિત નિબંધો આપી ગુજરાતી ભાષાને નવી સજ્જતા અને સુંદરતા આપી. ગુજરાતી સાહિત્યમાં આધુનિક ચેતનાનું નામ એટલે સુરેશ જોશી. હવે આપણે વાત કરીએ જૂન મહિનામાં જન્મેલા સાહિત્ય

0: સાહિત્યકારો. આ સાહિત્યકારોએ સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું. એમાં જોઈએ તો શ્યામ સાધુ, તેમની ગઝલોમાં પ્રેમ, વિરહ, સંવેદના અને આંતરિક એકલતાની અભિવ્યક્તિ જોવા મળે છે. સરળ ભાષા અને ઊંડી લાગણી એ એમના સર્જનની વિશેષતા છે. બીજી વાત કરીએ તો મુસાફિર પાલનપુરી, તેઓ ગઝલ પ્રેમી છે. એમની ગઝલો બહુ જાણીતી છે. પાલનપુરી ભાષામાં જીવનના સંઘર્ષ, માણસની વેદના અને હૃદયની લાગણીઓ સુંદર રીતે વ્યક્ત કરે છે. આપણા ગુજરાતમાં 12 ગાંવે બોલી બદલાય એમ કહેવાય છે, એટલે પાલનપુરની પણ જુદી ભાષા છે. જાણીતા પાકિસ્તાની ક્રિકેટર જાવેદ મિયાદાદ પાલનપુરના છે. તેઓ એક વખત પાલનપુર આવ્યા ત્યારે તેઓ પણ પાલનપુરી ગુજરાતી બોલતા હતા. મુસાફિર પાલનપુરીની બે ગઝલો બહુ જાણીતી છે, એકતા કાગા અને ડખા. ડખા એટલે કે મા બાપ બાળકોને કેવી રીતે ઉછેરે છે અને શું થાય, કેટલા ડખા થાય છે એમ. તો પાલનપુરી ભાષામાં તેઓ લખે છે, સૌથી પહેલે તો જણો ને કા ડખા, ને પીછે મોટો કરોણે કા ડખા, રોએ તો ઇનકો હસોણે કા ડખા, ફૂસલો ને કા અને પટોને કા ડખા, બાયડી બી રૂડી દિલો ને કા ડખા. અને છેલ્લે લખે છે, હોય જો પથરા તો મુસાલા ભી વટાય, કછુ રૂસે ખુદા સબકો બચાય. આમ બાળકને ઉછેરવામાં કેટલી મહેનત પડે છે એ લખ્યું છે. આખી કવિતા ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. આવી જ રીતે માણસ સ્વભાવ કેવો, દરેક સમાજમાં કોઈ ને કોઈ માણસ વિચિત્ર હોય છે, એ અંગે એમણે કાગડાનો દાખલો આપ્યો છે. અને એવું લખ્યું છે કે એક હતા કાગડા, દોડ ને અળવિતરા, આજ ઇસ્તી બાખડા કલ ઉસ્તી બાખડા, એક દિન મોદા પડા, મા બિચારી એકલી, ખૂબ ચિંતા મેં પડી, કાગડા કાલા હતા પણ ઘણા વાલા હતા, મા બોલી જાય ચૂલે મેં દવા, મેં તો મોનતું મોનતા પર તુજકો સાજા કરું, કાગા બોલા મોનતા જીતની ભી હૈ ડેરિયા જાકે મેં ચિરકા વહા, મને કોઈ સાજું નહીં કરે. એમ માણસનો આડો સ્વભાવ હોય તો શું થાય એ એમણે ગમ્મતી ભાષામાં લખ્યું છે અને પાલનપુરી ભાષામાં લખ્યું છે. પછી વાત કરીએ તો જાણીતા નવલકથાકાર જય ભિક્ખુ. જય ભિક્ખુ એટલે કે બાલાભાઈ દેસાઈ. નવલકથા, જીવનચરિત્ર, ધાર્મિક અને પ્રેરણાત્મક સાહિત્ય એના દ્વારા ગુજરાતી વાચકોને સમૃદ્ધ બનાવ્યા. તેમના લેખનમાં માનવ મૂલ્યો, નૈતિકતા અને આધ્યાત્મિકતા સતત જોવા મળે છે. અંતે સમકાલીન ગુજરાતી સાહિત્યના મહત્ત્વના સર્જક વિનેશ અંતાણી, એમની વાત કરીએ તો તેઓ નવલકથાકાર, વાર્તાકાર, કોલમો લખતા અને રેડિયો સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા હતા. તેમની નવલકથા કાફલો અને ધૂંધભરી ખીણ બહુ જાણીતી છે. તેમની કૃતિઓમાં માનવીની આંતરિક લડત, સમાજના પ્રશ્નો અને જીવનની જટિલતાને સુંદર રીતે ચિતરવામાં આવ્યા છે. ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક અને સાહિત્ય અકાદમીનો એવોર્ડ પણ તેઓને મળેલો છે. આમ મે અને જૂન મહિનામાં જન્મેલા આ સર્જકો માત્ર સાહિત્યકાર નહીં પણ આપણા સમાજના દર્પણ છે. આજે SBS ગુજરાતી રેડિયો પર તેમને યાદ કરવું એટલે આપણા સાહિત્યને નમન કરવા જેવું છે.
1: મહત્વના સમાચાર, તમારા સમુદાયની વાતો અને વિવિધ વિષયો વિશે માહિતગાર રહો. SBS સાઉથ એશિયન પર આ છે SBS ગુજરાતી.
2: મિત્રો, કાર્યક્રમ હવે એના સમાપન પર છે. તો સાંભળીએ જનાબ સૈફ પાલનપુરીની એક અમર રચના છે, શાંત ઝરૂખો. આ સાંભળતા કાર્યક્રમને વિરામ આપીશું. ફરી મળીશું આવતા અઠવાડિયે. ત્યાં સુધી આપ આપનું અને સ્વજનોનું ખૂબ ધ્યાન રાખજો. મોટાને આદર અને નાનાને વાલ સાથે આવજો.